ચોપાળ માતે બિરાજા થકા હેંગ કિસાન ભાયા બહેનાને આપરે વિષ્ણુ ભૈરા ઘણે માન રામ રામ। ભાઈ દેખો લારલા દો ચાર દિનો દેખા તો ઉડીક આઈ રહે હૈ કે ભી આ બાદલી હૈ જે કી આપણે બરસે ઓર પસ દેખા વા ની બરસે જન બીજી બાદલી જદ આવે તો દેખા આ બરસે લી તો લગો લગ ઉડીક રેરી હેર ઘણકરી જરૂરત હૈ ઓર ઘણકરી જાગ્યા માતે બિરખારી જરૂરત હૈ ચારા કાની દેખા તો ફસલા જે કી મુંડા ભૂંડા કરી હૈ કટી શેક બરસાત ચોકી વી હેર ફસલા તિશ કરણ લાગી હૈ તો ભગવાન નું અહીં અરદાસ કરા કે ભાઈ અમાર હૈ જો કો અબે જ્યાં દો દિનો થોડો શોક બાયરો ચોખ્ખો બાજન લાગ્યો હૈ પહેલી તો પરવૈયું હૈ જે કી ફસલા રમાને નુકસાન વેગ્યો ઓર હમાર વડેરા કહેવ તા શ્રાવણ મેં સૂર્યો બોલો તો શ્રાવણ રે મહિના કે માયને શુભ શુભ દેખા તો સૂર્યો થોડો તેજ ચાલે હો પચે ભી તો હજી બાયરો હૈ ઈર માતે આપણી બિરખા નિર્ભર કરે હૈ તો જાણા હા કે ભાઈ આજ ની તો કે તો આ શામ રાર કાલે ફિર શું બતા બી રહ્યા હૈ મોસમ મેં એક માળા કહે કે ભાઈ એક દો દિન આગ માયને નાગો રે આગતી પાગતી ખેતરા મેં બિરખા વહી ઓર બિરખા તો વહી વો તો રામજી રો કામ હૈ વે કરતા રે પણ આપણો જો કો કામ હૈ ખેતી બાડી રો દાવદન રો વો આપાં કરતા રે માર વડેરા કહેવ તક ભી એક કોઈ કામ હૈ વિમે જે આપણને લેણ્યું નહીં હૈ તો આપણ દૂજો કરા તો આપણને એ હૈ ખેતી મેં તો લેણ્યું હૈ માન લો એક ફસલ મેં લેણ્યું નહીં હૈ કઈ સાલ વે અલગ અલગ સાવ વે ફસલારા તો અમકી જ્યાં કઈ જગ્યા બાજરી ચોકી તો કઈ જગ્યા ગુવાર ચોકો કઈ જગ્યા જુવાર ચોકી તો અલગ અલગ સાવ હૈ તો અહીંયા કરા કે આપણ એક ફસલ નહીં બાર બીજી ફસલ બી હાથે બાયદા દૂજે ખેતરમાં એને ઓર બાયદા મિલવા ખેતી કરલા જાણકાર લો કે મિશ્રિત ખેતી કરલા વાત આ હૈ કે એક હી ખેત કે માયને એક દો બત્તી દો હૈ તીન હૈ એડી આપણ ફસલા જગા બાય શકા યા જગો ફસલ દો બાય દી બીર હાથ હાથે આપણ જગો પશુપાલન કરલા મછલી પાલન કરલા જકાણ શું આપણને કાંઈ ભાઈ કઈ વાર એક ફસલ હાવ નહીં હોય તો આપણ દાવદન મેં ફાયદો જે દાવદન મેં નહીં હોય તો મછલી પાલનમાં ફાયદો જે મતલબ